ભૈયા બહેની, અભય મને સબજને, સુનત રહા ઇયા સોહર, શિલ્પી મિશ્રા સે. આવો દેખી, અપને દેશમાં ઐસા ઐસા લાલ પૈદા ભીતે જિન્હી બિસરાબા નહીં જાય સકે. હા ભૈયા બહેની, હમ બાત કહી રહે હૈન પુરુષોત્તમ દાસ ટંડન કેર, જિનખર આજ પુણ્યતિથિ આય. પુરુષોત્તમ દાસ ટંડન કેર જન્મ ઇલાહાબાદમાં એક મધ્યમ વર્ગીય ખત્રી પરિવારમાં ભા રહા તે, જે ભારતીય સ્વતંત્રતા સેનાની, શિક્ષાવિદ આ સમાજ સુધારક રહે તે. પ્રારંભિક શિક્ષા કે બાદ લા કે ડિગ્રી હાસિલ કઈ કે 1906માં ઇલાહાબાદ હાઈકોર્ટ માં કામ કરબ શરૂ કઈ દીન હિંતે. સને 1899માં અપને વિદ્યાર્થી જીવન સે ઉઈ કાંગ્રેસ પાર્ટી કે સદસ્ય રહેતે. 1906માં ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ કે પ્રતિનિધિ ચુને ગે રહે. સન 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ કે અધ્યયન કરેવાલી કાંગ્રેસ પાર્ટી કે સમિતિ સે સંબદ્ધ રહેતા. ભૈયા બહેની બતાવત ચલી કે 1918માં કિસાનન કે કાર્ય પરિસ્થિતિયનમાં સુધાર લામૈકેર પ્રયાસમાં ટંડન જી ઇલાહાબાદ જિલ્લા કિસાન સમિતિ કેર ગઠન કિન હિંતે. ઉઈ કિસાન સભા કા સંગઠિત